0: మీ నజరా పరి ఉతారులి లూణ మరచ మే వారులి. అరే మారా కులదీప, మారా రాజకుమార్, કઈ છોર્યા કી ન્યાન રોવે રે, બોલ તારે કઈ હુઓ?
1: મારી માતી દા છોડનો અમાર માની નહીં જલાલી હો, નહીં જલાલી હો.
0: અરે મારા લાડલા, તું છોરો હે, છોરા કા સાથ મે ખેલ, છોર્યા રો ખેલ કોની ખેલણો?
2: ની માં આવો બેટા, ગરમ ગરમ ખીચડી બણગી, ઇમે ઘી ભી અચ્છો ડાલ રખ્યો, તું ખા લે.
0: બીનણી, તું યો કઈ કરરી? છોરી ને અત્રી મતી તાર, અત્રો અત્રો ઘી ખીલાવા કી જરૂરત કોની? કતરો ભી હઉ ખીલાઈ તો ભી ખાનદાન રો નામ તો છોરો ઈ કરી હું.
2: જી માજી, પર છોરી ભી તો
0: કઈ બોલ રી? પરવર કઈ કોની, ગણો છોર્યા ને માતા પે કોની ચડાણો? છોર્યા તો રોડી કો કચરો હે, ઓ રોડી મેં અચ્છી લાગે, સમજી? મારા પોતા રો ધ્યાન પૂરો રાખ, યો મારા વંશ ને આગે બઢાઈ, મારા ખાનદાન નો નામ રોશન કરી.
3: માં, મેં થારી સગળી વાત સુણી, પણ મેં થારી બાતા તો સહેમત કોની, બલ્કી મેં તો યું કહેવું કે બેટા કરતા બેટિયા જ્યાદા મહેનતી હોવે હે. દેખ આપણા પડોશમાં લક્ષ્મી આંટી કી છોરિયા કતરી હોશિયાર હે, ઘર કો સારો કામ કર લેવે, બાલો ભી આજ વા ઇન્ટરવ્યુ ભી દેવાગી, કાલે નોકરી ભી લાગ જાય. માનું કે વાકે બેટો કોની, પર દેખ માં બાપ રો કતરો ધ્યાન રાખે, અત્યારે તો બેટા ભી કોની ધ્યાન રાખે.
0: મને તો લક્ષ્મી પે ગુસ્સો ભી આવે, દયા ભી. ચાર ચાર બેટિયા ને જન્મ દીધો, એક ભી બેટા ને જન્મ કોની દીધો? હું છોર્યા પરણી ને હારે પરી જાય, જદી ઠા પડી ને.
3: માં, છોરો કે છોરી, ઇન્સાન કા હાથ મે કોની, ઓર દેખ છોર્યા ભી તો માં બાપ કી સેવા કર સકે. આપણી માસી કી સરિતા ને દેખ, માં બાપ કી કતરી સેવા કર રી, વાને ઠાઈ કોની પડ રી કે વાકે બેટો કોની. અને આપણા મામા કા સોનુ ને દેખ, પરંતાઈન માં બાપ સુ અલગ હો ગયો. અબે બતા છોર્યા કી કઉં કમ હે?
0: તું સહી કે રહ્યો બેટા, પર આશા અમારે એક છોરો તો હોણો ઈ છઈ જે.
4: ઇન્ટરવ્યુ દેવા જાઉં પછી નોકરી ભી કરું, સખી ચાલા.